પહોંચીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ.

રંગીન ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે. રત્ના સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો. રેડિયો મોરિશિયસના લહેરો પર આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે. મીડિયમ વેવ 819 કિલો હર્ટ્ઝ પરથી આપ સૌ કોઈ અમને સાંભળી રહ્યા છો. આશા કરીએ આપ સૌ કોઈ મજામાં હશો. શુક્રવારનો દિવસ છે અને ભાદરવા સુદ સાતમા આજની તિથિ પડી રહી છે. 18 તારીખ સપ્ટેમ્બર મહિનો 2026નું વર્ષ શુક્રવારનો દિવસ. અને સૌ કોઈ અત્યારે બસ કામની રાહમાં એ જ જોઈ રહ્યા હશો કે ક્યારે 4 વાગે અને ક્યારે આપણે ઘરે રવાના થઈએ. તો ચાલો આજના આપણા દિવસને એનર્જીથી ભરપૂર બનાવતા ચાલીએ અને આજના આપણા કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણની સાથે કરીશું. હેમા દેસાઈ અને આશ્રિત દેસાઈના સ્વરમાં મુકાયેલા આપણા આજના પ્રથમ ગીતની સાથે.

ગુજરાતી ઢોલ નગાડા જ્યારે વાગે છે ત્યારે મન હૈયું કેટલું પ્રસન્ન થઈ જાય છે. ચાલો લઈએ આપણું આગલું ગીત નજરને કહી દો. આલ્બમમાંથી લેવામાં આવેલું નિશા ઉપાધ્યાયના સ્વરમાં ગાયેલું આ ગીત છે અને બહુ જ મજેદાર ગીત.

ની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થઈ જશે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. આશા એ જ કરીએ કે તમને અમારા ગીતોના સિલેક્શન ગમ્યા હશે. આજનો આ દિવસ બસ આ ગીતોના જેમ પ્રવાહિત થતો રહે એવી જ આશાની સાથે ફરી મળીશું રવિવારે સાંજે 3:30 વાગે રેડિયો મોરિશસના લહેરો પર રંગારંગ કાર્યક્રમને લઈને. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો હંમેશા.